નમસ્કાર, યો આશા કે મુખેલ ખબરો સર્વિસે વસ્પી નય સર્વિસ દિવપી વ્યવસાયિક જાયા તસો ઉલો મુખેલમંત્રી પ્રમોદ સાવંત હાણી માલ્લા. ગોય અપઘાત મુક્ત રાજ્ય જાવચે એમ ગોયકારાની રસ્ત્યાચે નેમ પાળચે અશે આવાહન સર્વોચ્ચ ન્યાયાલયાચે રસ્તો સુરક્ષા સમિતિચે અધ્યક્ષ ન્યાયમૂર્તિ અભય સપરે હાણી કેલા. કૌશલ્ય વિકાસ, પુનઃ કૌશલ્ય વિકાસ અને કૌશલ્ય વૃદ્ધિચે મહત્વ લક્ષાંત ઘેવન સ્વતા કુશળ જાવચે અસો ઉલો મુખેલમંત્રાની માલ્લા. ગોયંતલ્યા પર્યટન ક્ષેત્રાક એઆય મે કૃત્રિમ બુદ્ધિમત્તા વરવી નવી દિશા દિવપા ખાતીર ગોય પર્યટનાન સોવરેન એઆય પાવર્ડ પર્યટન પ્લેટફોર્મ, આધુનિક ડિજિટલ પાયાભૂત સુવિધા અને દોન ફુડારિલ્લ્યા હેરિટેજ ક્રુઝ બોટીનો આસ્પાવ કેલા. गोय शासनाच्या दिव्यांग व्यक्ती सशक्तीकरण फाट्यावरवी दिव्यांग विद्यार्थ्यां खातीर विद्यावेतन शिष्यवृत्ती येवजण सुरू केल्या. 15 जुलै ते 15 ऑक्टोबर 2026 मजगती cmscholarship.gov.in या संकेतस्थळार वचून ऑनलाईन अर्ज भरूं येता अशी माहिती संचालक वर्षा नायक हांणी दिल्या. गोय कला अकादमी આયોજિત પંડિત મનોહરબુઆ શિરગાંવકર યાદસ્તિક વિભાગીય મહિલા ભજન સર્ત શિરગાંવચ્યા શ્રી લયરાય દેવસ્થાનાચ્યા સભાઘરાન સંપન્ન ઝાલી. યો આશિલ્લ્યો કે મુખેલ ખબરો.

એફએમ રેઇનબો છે વિતરાવણી. તુમી આયકતાત દનપારચ્યા સભેતલ્યો હ્યો તર એકવાર કર્યા હોય 12 વરા જાઉન 10 મિનિટા જાલ્યાત. ह्या उपरांत वितरावपाच्या तरेकवार कार्यावळींची ही रूपरेषा.